0: સાલમાં રામાયણમાં રામના રાવણ હોશિયા, મહાભારતમાં કૌરવ ર પાંડવ સબૈલે કહીને કહી નારીકી લાગી યુદ્ધ ગરેકા
1: સાથે સૂર્યધારી ચલચિત્ર મંદિર ઘોરાઈ દાંગમાં ભવ્ય પ્રદર્શન ભઈરહેકો છ નેપાલી કથાનક ચલચિત્ર બેહુલી।

0: સાલમાં રામાયણમાં રામ ના રાવણ હશે, મહાભારતમાં કૌરવ ના પાંડવ, सबैले कहीं न कहीं नारी की लागि युद्ध गरेका छन्।
1: साथै स्वर्गद्वारी चलचित्र मन्दिर घोराई दाङमा भव्य प्रदर्शन भइरहेको छ नेपाली कथानक चलचित्र बेहुली।

0: સાલમાં રામાયણમાં રામ ના રાવણ હશે, મહાભારતમાં કૌરવ ના પાંડવ, सबैले कहीं न कहीं नारी की लागि युद्ध गरेका
1: छन्। साथै स्वर्गद्वारी चलचित्र मन्दिर घोराई दाङमा भव्य प्रदर्शन भइरहेको छ नेपाली कथानक चलचित्र बेहुली।

0: કાળમાં રામાયણમાં રામરા રાવણ હોશે, મહાભારતમાં કૌરવ ર પાંડવ, सबैले कहीं न कहीं नारी की लागि युद्ध गरेका
1: छन्। साथै स्वर्गद्वारी चलचित्र मन्दिर घोराई दाङमा भव्य प्रदर्शन भइरहेको छ। नेपाली कथानक चलचित्र बेहुली